માર્ગ બેરતી શું સરબર શું હાંસ કો શું હૈ કવિયા શું હૈ આપે બેગ બેગાસ શ્રી રાગ મહલા પહેલા કરતી જા એવ સં સરતી બીજ કર્મા કરો ચલણ આ પાઓ સરંગ પાણી મન કિરસાન હર હૃદય જમાએ લે એવું પાવ પદ નિર્વાણી કાહે ગર્ભ સે મૂડી માયા સુતો શકલ સર માતા તિરે હોહે ન અસ સખાયા રહો બિખે બિકાર દુષ્ટ કૃખા કરે એન સાજ આત્મે હોય તે આઈ જાપ તબ સંજમ હોહે જબ રાખે કમલ બિકસે મત અસર મનાઈ જબ તબ સંજમ હોહે જબ રાખે કમલ બિકસે મત અસર આશ્રમ હોઈ આશ્રમ માઈ બીસ સપ્તાહ રો ભાસુરુ સંગ્રહ તીન ખોડા નિતકાળ સાર હૈ દસ અઠાર મેં અપરંપરો તીન કહ નાનક એક સાર હૈ શ્રી રાગ મહલા પહેલા કરતી જા અમલ કર ધરતી બીજ સાધુ કર શક્તિ આવ નિત દેહ પાણી હોય કિસાન ઈમાન જમાએ લે પિસ દો ચુગ મૂડે એ બજાણી મત જાન સે ગલી પાયા માલ કહે માણે રૂપ કી શોભા ઇસ વિધિ જન્મ ગવાયા રહો એપ તન સિકડો એ મન બીડ મીડ કો કમલ કી સાર નહીં મૂલ પાઈ પૌર ઉસ્તાદ નિષ્પાખ્યા બોલે કે બુજે જા નહ બુજાઈ આખન સુણના પૌણ કી બાણી વિમલ રસા માયા ખદ કી નતર દિલ હે પ્રસિંદે જીની કર એક ધ્યાયા ઈ કર રખે પંજ કર સાથી નવ શૈતાન મત કર જાઈ નાનક આખે રહે એ તૈ ચલના માલ તન કિસકુ સંજ્યાહી શ્રી રાગ મહલા પહેલા કર ચોથા સોઈ મોલા જિન જગ મોલ્યા હરે આખિયા સંસારો આપ કાગ જિન બંધ રહાઈ તન તિરજણ હારો મરના મુલા મરના પીકર સારો ડરના રહો તાસુ મુલા તાસુ કાજી જાહે નામ ખુદાઈ જે બો તેરા પડ્યા હોવે કો રહ ન પરિય પાઈ સોઈ કાજી જિન આપ તજ્યા એક નામ કિયા આધારો હેપી હોશી જાય ન જાસી સચરા સિરજણ હારો પાંચ ભક્ત નિવાસ ગુજારા હૈ પડે કતેવ કુરાણા નાનક આકે ગોર સુદેઈ રહ્યો પીણા ખાણા શ્રી રાગ મહલા પહેલા કર ચોથા એક સુહાન ધોય સુહાની નાલ ભલકે ભોકે સદા ભયાલ કૂડ ચરા મુઠા મુરદાર સ્થાનક રૂપ રહા કરતાર મેં પદ કી પંથ ન કરની કી કાર હોય બિગડે રૂપ રહા બિકરાલ તેરા એક નામ તારે સંસાર મેં ઇહા આસ ઇહો આધાર રહાઓ મુખ નિંદા આખા દિન રાત પર જોહી પર કર જોહી નીચ સનાત કાંકુ તન બસે ચંડાલ તાણક રૂપ રહા કરતાર પાહી સુરત અમલુકી વેશ ઔ ટગવાડા ટગી દેશ કરા સ્યાણા બહોતા પહાર તાણક રૂપ રહા કરતાર મેં કીતા ન જાતા હરામ ખોર ઔ ક્યો મુહ દેસા દુષ્ટ ચોર નાનક નિજ કહે વિચાર તાણક રૂપ રહા કરતાર શ્રી રાગ મહલા પહેલા કર ચોથા એકા સુરત જીતે હૈ જીયા સુરત ભી હોણા કોઈ ન કિયા જે સુરત સેહા તિન રાહો લેખા એક આવ હો જાહો કાહે જી કહે ચતરાઈ લેવે દેવે ટિલ ના પાઈ રાહો તેરે જી જીયા કા સોહે કિસકો સાહેબ આવે રોહે યેસુ સાહેબ આવે રોહે સો ઓના કા તેરે હોહે
ऐसी बोल बिगाड़ बिगाड़ है बोल, ऐसी बोल बिगाड़ बिगाड़ है बोल, तू नदरी खंदर तो लै तोल, जय करनी तै पूरी मत, करनी बाजो कटे कट, प्रणव नानक ज्ञानी कैसा होए, आ पछाणे बूझे सोए, गुर प्रसादी करे विचार, सो ज्ञानी दरके परवान, श्री राग महला पहला कर चौथा, तू दरियाओ दाना बिना, मैं मछली कैसे अंतला, जह जय देखा तै तै तू है, तुझसे निकसी फूट मरा, न जाना भ्यो न जाना जाली, या दुख लागे ता तुझे संभाली, रहाओ तू भरपूर जानया मैं दूर, जो कुछ करी तू तेरे हजूर हजूर, तू देखे हो मुकुर पाओ, तेरे कम न तेरे नाए, जेता दे देता हो पखाओ, ब्यादर नाही कैदर जाओ, नानक एक कहे अरदास, नानक एक कहे अरदास, यूपन सब तेरे पास, आपे नेड़े दूर आपे, आपे नेड़े दूर आपे ही, आपे मंज मियानो, आपे विखै सुने आपे ही, कुदरत करे जहानो, जुस पावे नानक हुकुम, न जुस पावे नानका हुकुम सोई परवानो, श्री राग महला पहला कर चौथा।

વારો અમે ચાક મિસદા માર જમે આવે જાય માન મુખ શબ્દ ના જાણની જાસન પત ગવાય ગુરુ સેવા ના ઉપાય સચ્ચે રહે સમાય તદ મને ગુરુ પાય પિચુ આવ ગવાય અંધન પત કરી સદા સાચે કી લી બલાય ના પદાર્થ મન વસ્યા ના સ્વાય